0: एलि तार इसके सब मान संबल आहाँ बुझ के हेल्प पड़ा नहीं कथा
1: आज्ञा
0: हेले ये भाषा शिक्षक यदि एचर भाषा आते थी यदि मान पाणा बेटा हाँ
1: यदि बा शिक्षक बेटा हाँ यदि नानु 3 वर्ष पूरा ते
0: तनिक हाँ नौके इसके मचे कि मैं बेटा था ये प्रथम
1: माँ बु बेटा ते प्रथम नौके हिला ते कि मैं ना कि चे ऐसे बोलता सर्वे आहल आते इधर पहन जी सर्वे पूरे इधर हिप क्या हाँ ब्लॉक क्या ना जी के सबूताना एन के ही ये पाना हिप क्या ते ही ओज ते माँ जी माँ बोन पीनो मैं ना कि चे सबू इले ए ओडिया बास तले हटा तले असल आडी डोर को करे एदा पे एन की सबू एवर एना के चे जते बेले एवर आया बा पिसा वाही ने रे एते बेलता तमी बासे एडो ये ने एदा पे एवर एनी पिसा वाहा हा जदि मास्टर तण बासा रे तमी आजिडो ये ने आजिडो इसरे एवर जदि निजर बासाडो इसरे तमी आजि अल्प हने एटे एले हे एवर एटे मजा पडता टिके डेवलप किन किन छी मान
0: એટલે જદી અધિકા લોક ઈ પાણતા જાયની કીતી સારી એચે કા કુઈ નાસકા મનુ એ નાસકાણા હાલે બારે હજારા આડ તેરી માં કુઈ માસ્ટર ગઈ ની કતા
1: આજ્ઞા
0: તઈ ઈ દા નોકે ઈ ચાકરી બેટા નોકે નીનો એ બી પડા હી છે
1: નાનુ નવદય તે પડા હી છે નવદય સ્કૂલ તા
0: હા નવદય તો પ્લસ ટુ કટેડ કી માં મને
1: આજ્ઞા
0: તાની જે ચડે બી પડા હી છે
1: નાનુ નવદય તા પ્લસ ટુ રાફા હા નાનુ ઈ ભુવનેશ્વર બીજેપી કોલેજ તા જોઈન ખ્યા છે એદિન બે બીએ રાફા હા નાનુ ઈ પાણા મે થા છે
0: હેલે બીએ પડા હા છે ની કતા
1: આજ્ઞા
0: નવોદય પ્લસ ટુ તો તો સાયન્સ હાડી દેવું
1: આ નાનુ આર્ટ્સ એ હા છે
0: અચ્છા અચ્છા સાયન્સ હેલે ઈ ભાષા શિક્ષક બેટા હા નિગે તા કી એન લેતી જીવ હો છે જને એટકા કામા ઉપે કે ને નીનુ ચેષ્ટા કીતી હી એટકા એટકા પાણાસ કે બેટા હતી માં એટકા પાણા ઉચી હી એની કૃષિ વિતરા આપે કે ક્લર્ક વિતરા આપે કે આરઆઈ વિતરા આપે ઇરતી એટકા પાણા અપેક્ષા એ પાણા નિગે સંતુષ્ટ હો છે જાણે કે
1: સંતુષ્ટ તો એના ઇદા હા એના કે છે માં કુવી વિષય કુવી કો કરે એટ એમાં કુવી જાતિ એન કી ડેવલપ આને એ વિષય તો લે ટીકે ઇલે એની કે નોકતા હને એદા પાઈ જી નગે ઈ આપણા રાહ હો છે જાણે જો પર્યંત નાનુ તો લાગી પડા હી હી માં કુઈ જાતિ પાઈ જી નન ચેષ્ટા કે ઈ ઓડે એન કે હાર ખાર કા માં કુઈ કો કરી પાઠ પડા હાના નહી કે ઓડે કજા કજા પાણા બેટા રે એદા પાઈ જી નાદી ઈચ્છા બે છે
0: હવ તઈ માં કુઈ લોકો કુઈ નર એની પાઠ પડા નહી એ વિષય તલે માં રેડિયો એન્જિન નિતાઈ ભાઈ વ્યવસ્થાતી ઓડે પરિશેષ વ્યવસ્થા જે ઈ રેડિયો એન્જિન નિતાઈ ભાઈ ઓડે પાઠાતી મૂલ્ય એના પાઠા પડા છે એની ઓડે સુવિધા આને એ વિષય તલે અલ્પ વ્યવસ્થા
1: પાઠ પઢા સર એવાર ઈ મારો ચાકરી કેનો ઇન્જી એ આ મારો પાઠ પઢા સર હરિકા કિ બુદ્ધિ જ્ઞાન નેલે નેલે અલગા લાઈન તા જી હાજર આડ નહીં એદા પાઈ જી પાઠ પુના સર મારો જદી એ એન કામા વાત ની કે એના લેકો તા જી કે જદી પોડા હાલતે કે ચિઠ્ઠી કે એના જી કે જદી પુંજાડે સર મારે એદા પુંજાડા આઈ એદા પાઈ શિક્ષા હિને એની કે કે એદી શિક્ષા તા ઉન્નતા તે સર સબુ દેશાતે જી કે ઉન્નતિ આને એદા પાઈ જી પાઠ ઈદી રો મૂલ્યવાન જીનસો સમાન
0: લોકો એના ઇન્જિનિયરી પાટ જદી પડા આતિ લોકો કુહી વિતરાતી પાના સમાન ઇન સત કથા ઇચ ઉજડી એ નહી ઓર મેસાલા ડોરી પુંજાલા ડોરી મા દુનિયા તે હાલચાલ એ નહી પુંજાલા ડોરી ઇન કથા હો તઈ ની બહુત મૂલ્યવાન સમય ઈ મા રેડિયો ઇન્જિન લોક બાકે કી હિયાતી ઓડે નહી નહી કથા વેસ્તાતી એદાન થકી બહુત ધન્યવાદ
2: ઈ કુવી ભાષા શિક્ષક આજ્ઞા તાંટી તો બહુત નહી નહી જિનસ કથા વેચાઈ ને એ મજા મારો રાહ શરદ તકી પાછું રંડાણી વેનો
3: કોકા મા મનમી હેલા સનાદી